એવનીત વરવારાંતી મળીશુએસ્તો યાની મળીશુએસ કરકરકસ્તો યા અંતાવલક દાવા વિંદીયન દેવરાસી અમોસલવાય યલસ ઓસીહાગેલ વીક ઇન ફોગને વીકસ અસદ લેકદ દાહસાકો ઓસીવે બસત અંતી જીન ફા મોસલવાય